0: 나나 요노다다 아메리카가 유럽가 오래 뒤진데 떠오르나서 떠나나 뭐는 잠수균이 고친다 토론이 오래 간단히 저 자피주 나는 뭐는 신데 꼬밑뒤가 이제 번호야 딱 가야 와서 롱하려다 뒤지죠 되면 딱 간단히 야 있습니다 최나 감옥 가는 놈이 오래라 딱 간단히 야 있습니다 저말라디 되어 있습니다 가야 나 뒤지 놀러다 김내가 지 아바 아마 부즈라 내 있음 노이나 아르카항 부담바야니 이제 미 망부세 뒤진 나 간단히 야 뭐냐면 나 연재 피 뭐냐면 나 지금 샤 썰로썰로도 피임신데 균찬이 요즘 뭐놈의 비그시다 그 두즈가 말은 브레퍼스로 쇼지 추즈 내일로스데 비르까 한번서 자라로 저만아 되냐고라 엄제제 많이 아무나 아버나서 크레부스 나이다 벌써야 이제 TV 내메션데 나 된죠 하실 것도 넘버다 버려 좀 또 실로냐나 두즈지다 독자대 러스무신데 두즈 독자지 독자니 미니우야야 랑스심지 두즈 독자 쇼무지 심지 넘버다 버려 야죠도 내가 비주통하면 오래라 이직세 신의 금주 이직 셈니 오제 뒤준에 하는 준족이 냠냠라디 프랙티스 모드데 노이나 이동도 거울하고 판도라입니다 롱바 강보시아 거울에 줄라이 리좀부 야 랑티마 티샤 미자네 아우라 야 랑 직분산 모노 쇼뉴임불 나도 쇼뉴임불 땅하르 미니 오치 따고띠 모노 메오라 시이네 차고디 레주다 타추도나 이메 메즈티네 아우라 이동도 차고라라불 차고도 차고임 거울도 임신데 이식스 셈션 네모쇼다 셈비낭 거우야야 생유고솔로다 뉴스모도 우드모도 모션주버렐라 삼라하람 통근근 르김다 이식스 나네 하는데 자리모도 데모노이나 우드모도 차고 온차를 슈그지 다 베즈나테수 메네멘 그리스이네 탈루데다 편마다라 이모레 이 대신하고 샤바 슌마르 룸존노 나세 다 릴리진 추니유 스피리추얼 니유지나 쇼모노 콘발하가 니유지 생활카이다 모노 니버레 어머거이나 랑심증 안 통해요. 다들 놈 라마들 놈 상제대 놈 티디 놈이 뼈아슝 미가 무시 그래. 이제 지존에나 도자야 수주 개갑시 열게 뭐노 보통도 야좀니 대신에 로통도 삼로통은 딱 망보든 망쇼 그래도 땡어도 슈수이나 열게 쟁게 개갑나 냉아 추우 맞지 요 야마 추우면 그래라. 토름럽다 템나셔 추우거지 맞아 야마 추우면 ये अमल लपटा केबल बिर नदा चरा लपटा बिना टीम जेसे नहीं है ना इना छुग कोर लेप छुग नहीं था यू कैन टीच अबाउट रिलीजन इंग्लिश ने छुग कोर ने ना छु ने उतना उतना ने मेनाशा तम हो तो शादो ये ना क्रेजी मुरे ने टीच अबाउट रिलीजन यू कैन नॉट टीच रिलीजन इना छु शब मच होम शो ने था ये सब ना ओम पर रिप्लाई जाने में दबा तो हमें और ला पेगे दबा के ने या ओदो मो या छु लाशा दिया को तो ने समरे ला इना छु कोर सिशब ने क्रेजी मुशिंदे छु शब मच होम शो ने छु शब मच होम ने ना कांबोशा इ ओदे या कोसम जे ओदे या कोसम शो ने शब मच होम ने ओम ता जुम सेन सिन ने ना मिशन ना का ना का नो मो रे ला ता जना मो दो देश नो गोर चमले ने ना ता यार के हाचिल गोस गे दो मे जना का टेक्नोलॉजी इ मो रे पेंजोर इ मो का चि थोने ने ना यार के हाचिल गे दो ता जुम सेन सिन ने दे बो छु मच थेरा मो नो बो जना मे मा गो थे सो ने दो मो शो देश नो गोर रिसर्च या या जना यार के गे गोस जुम सेन सिन ने ना जना गो छु मो नो ने ये ना सांजे के छुने का बेचने का नोचे कनो ये ना कांबोशा पेंडर रह जोते तो जुदे में ता शर्बना देशनों को शर्बा कॉलेज के गिन निंग खलेला चिलेंगला उतना ता खतरा
1: लेकिन अगर ता नंतर लिरमा किसी चंबो शिवलासी जेनो Chenju Chenmo, Tulgu, Tenzingurmerum, which you see Monkega, Curia, Dreshenong, Tang, Namter Lirma, San Magicmar, Mutia, San Nambur Langino Utsutur Mutia, Norlup, Namter Lirma, San Nausa Langino Utdepka, Deshik, Namter Lirum Jidos Medium Whip, Kilohertz, Gajalan and Kaliti, Meter